인진나라 샤이데 샤르가타 테르고르 사토 그게 테르히니 아 티한치니 그게 군주진나 리샨드고 티아랑이 운이니 테르고니 아 테르키니니 테르고니 카마드 테르고니 로브종에 코티아라 테 카마 테르고니 니우니 테르고니 도모이나 다 샤이데 그 삼로글라카니라 로브종에 코노토 파마탕 기르긴라 스과그치 쳇테인 칸란다 너무고 삼루 제금지가 다다네 아다 로브종에 코노라 리샨드고 노라 더소소조 샤이야랑랑 그 돈드게노다 그게 샤이야 히그지기다리 삼루글라카니 대준다 하창 그 가셴보리 디안치니 그게 다른 예쁘고 샤르간데 망아티르 줄아니가 하만데 촌이나 삼비 샤르가타 망타티르고 그 샤르가티르 쿠프르시니 차티 라콘진고다 뉴 샤르간데 티나라 그게 티르히주 티르주데 그게 차티즈고는데 따따 참마가 파마가 희고기도 세고가 예쁘고 샤르가티르 예간타 당난 샤르가티르 샤프줄라 냠죽기 빨리 디인지근디먼스 다 혼조진 샤르가티르고노고 샤프치티 냠죽고다 치가티르고나 샤이테르 그게 샤르가티르고노 치가티르고노 테르고노 점친데 희기지 데이테르주 다른 키게 로브종에 고게야지 리샨르고게야지 너무 그탄이 샤르가티르고노도 멤버 그게 샤르가타 멕시코 치가티르고나 혼조진 로브종티 겐티 이고 리샤르티 겐텐르고그라 다층 아멕시코 그게 샤르가지 치가티르고나 데그 점친데 그게 희긴지죠 다다 하정 같이 버르세고가 ti hanchin ta gi chu khunju je ti gin ta nyam chu gi gon tsgo no ta shayi ti kr ge chi ngo yog ju chala zan an da yang na shayi ti chi shawari chi dub ju gi chala chi chi shira na kang chu ni gi se gon zan da ti chu zgin chu chi ge la tang san yin zgan ni ge la tang se gon zan da chi ton dog ma ri kib lang ton dog kib lang no ta ta ti ta te dma ta Tainayang mashaag tsegu ga ti chinga zuwa ka tuandag maa ki lang terang dhashya tongna kachio chigayla terang khunchwaay ki lozong lobjong shi hui chaati dhashira na ka chigay izin chig tuandag zi kiw lang sanyi ta tada maadub di na di jint tarang ga hama ta mawlam ni yang na ti yechi me ni tamo zi kwan jog ti chinga ta ka ti kiw lang tangna zi gina ngipar ta lagla nan deb go ga tasir go ga Tani jigita shibaa riri na temung maayin baasgi nuga jenga paami shibii lagchir shtarhi gila. Ten hali lagbaa shigitan jirwar rungdagi koga. Shayin den chonjina gichu kichu riri njina ra sosu ngay tana temung maayin baaga kirgi chachiri yon shayi riri njina. Ta huin chonjina gizu hamaran dhuzun chonjina rangang shayi dila ka yil maatsam. Da lobjongwa mashaagisi. Lobjongwa mashaadangna da jamba katsanga da jiga shaanara khunchukjina kirzu nyekhshi shaanara kirgirtangna chachi jamba yo nara da dhirka jiga sammanchuk deniyang jiga pamara dhazu yo kirgiyang kirgi shayi kirzu rangshtangna chachi chadgiyo na chachi dhazu uyni juli chachi dhazu uyda dang shayi di losu tang juun da ta hachanga gachembori dhigyang kirgi shayi losu tang gori satsora yang nyakzu kirgi jiga sopik shawari yo chuli yore chara kirgi shayi kirzu rangshtangna chachi kang yo ka dhat zhōngā dāi shāyī dī tōpāyī jū rā dā zō tā tsigā tsigā hāchāng kā kā chāmbō dī yāng kār kī shāyī sō sō ndē jī tēmō māyīn nō kī chāchī rō nō kī yāng kā pā mā kā shāyī kā kār kī tēmō māyīn bī chāchī tā xtik sā zhōngā dāi tāngā dā shāyī dī lō sō jī gā jū ndā dā hāchāng kā kā chāmbō rā tsigā kā rī rō pā nā bā dī nā tērāng kā lēn tsā ndī nā kā kī Tandi pamaana shibar losu tongi lamtun ba dangpu shi goa se gono zom yinda nga kodri jawi daga tsamba sosu ndaga chi ne mara chikdini songna. Nandi tenu go gorm go chundani hamar ka zon chonja ranga shayi di losu chiki tango ni na di jinta nyamchukra tohnang igo sa gandari yoni na da sosu ngi tazu zga zga ranga nyamchukra tohnang di yechu da hachanga gachembore. Rīdīna dāyāng dī tūkāng gādāyāng gālīn cāndāgā cāmbā tōngwān dā jērī shīg cāmbēlā. Shūnīg chū dērāng gā cāmbā nīwān dī nāng shīg jūīl.